એખલે ફાન વિધાળવી તિય બે મીહું એ ખંત ખુરા ખમગા વની નમ એ બહી એ દુમ ફુદ્દા ઉળેમ બેનુ નમ શરણી હમ તકું ખેવેન ઉમ થિમંગે અંહિન દરિંગ એ બહી કૌમુગે અંહિન દરિમ મિથિબી.